0: 아마 아무나 예비게 보는 약화 주요 맛이.
1: 링니, 나이랑 비게 대니 되기. 차수 없어졌지. 난가스러시도. 이내 전부 김치 되지. 예쁘고 겹샷이라 겨그리. 예쁘고서 제년 맵스는 근데스.
0: 아마 아무나 뛰다 디제 차브리디. 통통이 다르시 뷰세니 송제 대유배 아.
1: 니에 튼달 부디게 와차 카양고 쓰는 컨제스.
0: 머스트 디제시. 이네 nga amra pha lo be ji le ya e lak tong na zu sam si gi di de xian ke de xiao xie
1: yi ne mi xin da ge nie bu bo ge xie ge bu zu me
2: ama ke xin ye ba be xiang zhe long bu han xu su gong zhe ge tong zu che bi ma ri li mi tong zu che bi ma ri chang mo suo ye zhang lin li xin ye de ri
3: de ri ran ba bu ya wo xi pan bu ri zu gu de qia ti zu ya xue de da 노보 장게 밥 세제 딘데스 쉬시
2: 영아 얘 남사 친구